6999-0595 વડી 315 79 595 હી નંબર તમા ડાયલ કયો તા પાજે કરીબી જનરલ સ્ટોર સે વાઈટ એશ હુજન યા વરી ડ્રેસ કે નોજન ઇન જા પ્રોડક્ટ તમા અવેલેબલ કરાય સકો થા અવેલેબલ હુંદા તડી તે તમા જે કોન આસાની સા વઠી સગના ઇસ્તેમાલ કરી સગના સો સબ કા પેરિયો સ્ટેપ યો તા તમા અવેલેબલ કરાયો ઉન કા પોય વની વઠી ચો ઉન કા પોય ઇસ્તેમાલ કયો દસો એડો તા કે લગનંદો લંબો ચોડો પ્રોસેસ આય પર ઈ કોની કો તમા જે કોન યો કરી સકો થા સો તમા થોડી કોશિશ કયો તા જડી બી વાઈટ એશ બ્યુટી પ્રોડક્ટ્સ લગાઈન ચાયો યા વરી ડ્રેસ કે બ્યુટી પ્રોડક્ટ્સ લગાયો તો તમા યો બી જરૂર કંદા કયો તો તમા નન કી બુધાયો તો તમા જે કરીબી જનરલ સ્ટોર સે હી તમા પ્રોડક્ટ નથા મિલે ઓકે સો ગાલન કે થોડો ઘટકલ થાઈ તમા કી બુધાયો થા ડ્રેસ કે બ્યુટી પ્રોડક્ટ્સ જે બારે મે સો ડ્રેસ કે બ્યુટી પ્રોડક્ટ્સ અગર તમા ઇસ્તેમાલ કરન ચાયો થા તમા ઉનન સબની માણન કી બુધાઈંદી હલા અજે જી સ્કિન સેન્સિટિવ આહે જે કે થોડો પરેશાન આયન પાની જિંદગી મે તો બાબા આસાન જી સ્કિન સેન્સિટિવ બ્યા મસલા ખોડ આયન જિંદગી મે જો વરી સ્કિન સા રિલેટેડ હી વારો પ્રોબ્લેમ ભી આસાન જે જિંદગી મે આય તો આસાન જી સ્કિન સેન્સિટિવ આહે કોઈ પ્રોડક્ટ જલ્દી મે આસાન જી સ્કિન તે સૂટ નાય કંદો તો ઓને ચલાય તમા વટ ડી સ્કિન બ્યુટી ક્રીમ હાણી અવેલેબલ થી રહી આહે ડી સ્કિન બ્યુટી ક્રીમ જે કો મેડિકેટેડ ફાર્મુલો આહે ડોક્ટર જી નિગરાની જે અંદર તૈયાર થયલ પ્રોડક્ટ આહે આઈ ડી સ્કિન બ્યુટી ક્રીમ જે અંદર વિટામિન ઈ બીટ્સ આહે માઇક્રો બીટ્સ ફોર્મ્યુલેશન આહે ઉન કા અલાવા તમા અગ ચાયો થા તો બાબા આસાંખે રિઝલ્ટ મિલે સફા વીઆઈપી આઈ જલ્દી ની અગર તમા રિઝલ્ટ હાસિલ કરણ ચાયો થા તો તમા ડી સ્કિન બ્યુટી ક્રીમ જો ઇસ્તેમાલ કયો જેકા તમા કે સિર્ફ બે રાતિન જે ઇસ્તેમાલ સા રિઝલ્ટ દીંદી આહે સો બિલકુલ જે સિર્ફ દો દિનો મે આપકો વાઝે નતાઈજ કે લિયે ડી સ્કિન બ્યુટી ક્રીમ કા ઇસ્તેમાલ કરના પડેગા ઓર ડી સ્કિન બ્યુટી ક્રીમ જિસકે અંદર જદીદ અજ્ઝા મૌજૂદ હૈ જૈસે અલ્ફા આર્બુટિન કોજિક એસિડ ગ્લુટાથાયોન યે સબ ચીઝે જો હૈ ના ડી સ્કિન બ્યુટી ક્રીમ કે અંદર મૌજૂદ હૈ અગર આપ ઇસ્તેમાલ કરતે હૈ તો જલ્દી સે ઇસ્તેમાલ કીજીએ આપકી જલ્દ કો ચમકદાર બનાયેગા ડાર્ક સ્પોટ્સ હૈ યા ફિર આપકે ચહેરે કી સ્કિન કાફી જ્યાદા ડલ હો ચુકી હૈ આપકે ચહેરે કી સ્કિન થોડી સી સાંવલી હો ચુકી હૈ તો ઉસકો ભી કંટ્રોલ કરેગી ઓર ડી સ્કિન બ્યુટી ક્રીમ આપકે ચહેરે કો ચમકા દેગી ઓર આપ બિલકુલ પ્યારે પ્યારે નોને પુત્ર હો જાયેંગે ઓર સાથ સાથ અગર ડી સ્કિન બ્યુટી ક્રીમ કે સાથ અગર આપ ચાહતે હૈ કે ભાઈ કોઈ ફેસ વોશ આપ બિલકુલ પ્યારે પ્યારે નોને પુત્ર હો જાયેંગે ઓર સાથ સાથ અગર ડી સ્કિન બ્યુટી ક્રીમ કે સાથ અગર આપ ચાહતે હૈ કે ભાઈ કોઈ ફેસ વોશ હો સોપ હો તો બિલકુલ ડી સ્કિન

0: સિક્યોરિટી ફોર્સિસ બારામાં દહેશતગર્દીએ જીવની કોશિશ નાકામ બનાવી છે. બારૂદ સાં ભરેલ ગાડી ધમાકે ખાં પહેરે દફા કાર્યવાહી મેં એક ખારજી જનમ ભેડો. પંજ દહેશતગર્દ સિક્યોરિટી જરિયે મુજબ ગાડી મેં ધમાકેદાર મવાદ ઇમકાની તૌર દહેશતગર્દ હમલે મેં ઇસ્તમાલ થયણો હો. ઘરૂ વઝીર પારા ફોર્સિસ કે ભેટા પેશ. પાકિસ્તાન ભારતીય જહાજન લાઇ ફઝાઈ હદન તે લગાલ પાબંદી મેં વાત કરી છે. ભારતીય એરલાઇન્સ ઓપરેટર્સ ભારતીય મિલકિયત યા લીઝ તે ડિનલ જહાજન તોડી ફોજી જહાજન લાઇ ફઝાઈ હદું ઇસ્તમાલ કરણ તે પાબંદી હતી. પાબંદી મેં 24 અગસ્ત 2026 તા વાદ કઈ વઈ. કોમી અવામી સરબરાહ યાસ લતીફ પલીચો ન્યૂ જલાલપુર કેનાલ કે સિંધ જે પાણીએ જે ફુલ લૂટ જો મનસૂબો કરાર ડે છડ્યો. તકરારી કેનાલ ફોરી તોર બંધ કરણ જો મુતાલબો. હૈદરાબાદ મેં મીડિયા સા ગલાઈંદે યાસ લતીફ પલીચો ચયો ત પંજાબ જબરદસ્તી સિંધ જે હિસ્સે જો પાણી ચોરી કરે રહ્યો આહે. પીપલ્સ પાર્ટી ઇફ્તાર ખાતર સિંધ જો પાણી એ વસીલા વિકણે ખામોશ તમાશાઈ બણેલ આહે. કો ભી નવો કેનાલ યા ડેમ કબૂલ નાહે. ગેર કાનૂની જલાલપુર કેનાલ રથા કે હમેશા લાય દફન કયો વને.
1: आप सुन रहे थे GAFM नेटवर्क पर KTN न्यूज.
2: मटियारी के हो तो आवाज भी मटियारी की है. सुनते रहो GAFM 91.6.
3: हक सच जो आवाज, गीत संगीत जो आवाज, GA हैदराबाद मटियारी FM 91.6 सिंध जो आवाज. बुधंदा रहो.